ડો રાડાજી થારો તે સડલો રંગી દૂડો નહી ભાવે થારો તે સડલો રંગી દૂડો.

ત્યાગ્યો છે બાદન જુડો રે રાણાજી થારો દેસડી લો રંગ ધૂડો નહીં બાદ થારો રે